0: સી 295 ચુ ગુજરાત વડોદરા અચંગિન ત્વાંગ તકિન થોક સ્વાક થઈ તી સોઈન અલોમ અમતી થો સોય સોશિયલ મીડિયા પોસ્ટ આપો પુનાઈ દુઅ ચાન થો ના ત્વાંગ તક થોક મઈ પ્યાલામા એરોસ્પેસ સ્યામ છ્વા લામા ઇન્ડિયા રામ સો નલે થન લો લંગ ચુ લોમ અમતી થો અસોઈ બોક ચુ તી જોંગ ચુ ચન ચિન થરગન પોન થે છુ અની
1: This is All India Radio Aizawl. We now bring you a program of Western music. We have Pink and Justin Timberlake. The first number I'm going to play for you in this music edition is Centerfold by Pink.